તમે હેતુ મગે રાત્રિ નિંદે હીન વલટ હેતુ વ્યા તમે હેતુ મગે હસુલ કાંદુલ વલટ હેતુ સનસિલત નો સનસિલત